0: ગુજરાતી ગીતોનો દૈનિક કાર્યક્રમ આવો અમારી સાથે સાથે દરરોજ 10 થી 11.
1: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
2: RM3 Manoranjan Radio.
0: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાના અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 26 સપ્ટેમ્બર અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:01 થઈ ગઈ છે. તો ભાઈ, કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય ને કે ભાઈ, લાઈફની જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય, માંગ્યું પણ ના હોય અને જે વિચાર્યું પણ ના હોય ને એ મળી જાય ને તો ભાઈ એનું નામ કહેવાય છે સુખ. એટલે કહેવાય ને, લાઈફમાં આપણે કોઈક વાર એવું કોઈ દિવસ વિચારેલું પણ ના હોય, માંગેલું પણ ના હોય અને એ સડનલી મળી જાય ને ત્યારે એનું ભગવાનનો આશીર્વાદ માનીને સ્વીકાર કરી લેવાનો એ સુખને. તો ચાલો આપણે પણ એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ, ગીતા રબરીના અવાજમાં લેવામાં આવેલું.

સાથે આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. એની સ્ટુડિયોની ગલેડામાં 10:05 થઈ ગઈ છે અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો મારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં તમારા નંબર સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તે તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર, અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ભાઈ સુરતી લોચો ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ને. આજે અમે તમારા માટે થોડા નવા ગીતો લઈને આવ્યા છીએ 2026ના. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આગલું ગીત લઈ લઈએ તમારા માટે ભાઈ.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. આવો, મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને સ્ટુડિયોની ગણમાં 10:15 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો ભાઈ આપણે વાત કરીએ તો ભાઈ નવરાત્રિનો પર્વ નજદીક આવી રહ્યો છે. તો ભાઈ આપણે કહીએ ને, આપણે ગુજરાતીમાં કહેવાય છે ને, 16 શ્રાદ્ધ 9 નોર તારીખ, એટલે જેવા 16 શ્રાદ્ધ પતી જાય છે પછી નવરાત્રિ સ્ટાર્ટ થાય છે. 9 નોરતા ખાલી આપણે વેઇટ કરીએ છીએ કે ક્યારે શ્રાદ્ધ પક્ષ ફિનિશ થાય છે અને નવરાત્રા સ્ટાર્ટ થાય છે. અને આપણે જ્યારે નવરાત્રિની વાત કરીએ તો ભાઈ ગુજરાતમાં તો એટલી રમઝણ સ્ટાર્ટ થઈ જાય છે, એક મહિના આગળ કે 15 દિવસ આગળથી જ તૈયારી સ્ટાર્ટ થઈ જાય છે નવરાત્રિની. તો ચાલો આપણે પણ એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ભાઈ, ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલું.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ મનની, તો મન છે તે ભટકતું મન છે ને. મન હોય એક જગ્યા સ્થિર નથી રહેતું, મન ભટકતું રહે છે. જ્યારે મનને સ્થિર કરવાનું હોય છે, ત્યારે આપણે યોગા કરીએ છીએ, કેટલું કરીએ છીએ, ત્યારે આપણું મન કંટ્રોલમાં આવે છે. તે પણ બહુ ડિફિકલ્ટી છે ને. એટલે જેનું મન હજાર દિશામાં ભટકે છે ને, તેની પ્રગતિ હંમેશા અધવચ્ચે અટકી જાય છે. એટલે મનને જ્યારે આપણે કંટ્રોલમાં રાખીએ છીએ ને, અને મનને ચારો દિશામાં આપણે નથી ભટકાવતા ને, ત્યારે ભાઈ આપણી પ્રગતિ જરૂરથી થાય છે. પણ જ્યારે મન ચારો તરફ ચારો દિશામાં ભટકતું હોય છે, હજારો દિશામાં ને, ત્યારે આપણી જે પ્રગતિ છે ને અડધી વચ્ચે અટકી.

0: You're listening to RM3 Radio Manoranjan.
1: ચલો ભાઈ ગુજરાતી ગીતોની મજા મારતા આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લે ભાઈ ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલું અન્યુ ભાઈ

ની સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગ્રામમાં 10:33 થઈ ગઈ છે. તો ભાઈ, જીવનમાં જે મળ્યું છે એની ભાઈ તેની કદર કરો, કારણ કે બધું જ કાયમ માટે નથી રહેતું. એટલે લાઈફમાં જે મળે છે ને ભાઈ એની કદર કરો. આજે છે, કાલે નથી. જે કંઈ પણ લાઈફમાં આવે છે તે હંમેશા માટે નથી રહેતું. કયા દિવસે કયા ટાઈમ પર નીકળી જાય છે તે આપણને પણ નથી ખબર પડતી. તો ચાલો આપણે પણ ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ તમારા માટે.

ચોક્કસ ભાઈ આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ. ફરીથી મળીશું બપોરના 1:45 વાગે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.